ગત રેગી સે ભાગવત વર્મા, લેવાઈ સે ગુલાબદાસ માનિકપુરી, રિંગની સે દિનેશ વર્મા, લક્ષ્મણપુર સે વિશ્વનાથ સાહુ, સિંગારપુર સે સાલેક પુજારી, આપ સભી સુનના ચાહ રહે હૈ કિશોર કુમાર આશા ભોસલે કો ફિલ્મ શરાબી સે.